0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
1: મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર

সম্ভাবনা পণাবে আগে চুকি আছে। નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ફરીથી ગુજરાતી કાર્યક્રમને લઈને ગીત બહાર કાર્યક્રમ। તમે સૌ કોઈ મજામાં હશે એવી જ અસની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી, પણ નિર્ણયને લઈને એને યોગ્ય સાબિત કરવો એ સાચી આવડત છે। એટલે કહેવાય ને યોગ્ય સમય એટલે યોગ્ય ટાઈમ પર જે આપણે નિર્ણય લઈએ છીએ ને એ આવડત નથી, પણ નિર્ણયને લઈને અને યોગ્ય સાબિત કરવો એ સૌથી મોટી આવડત છે। તો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ ભાઈ। માંડવ રૂપાનામાંથી લેવામાં આવેલું 2018નું ગીત છે ને આજે અમે તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે। સુંદર મજાનું ગીત લઈ લઈએ, ઓન યોર વે।

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમને હું છું અમિત અને તમારા માટે ગુજરાતી ગીતોની બહાર લઈને અમે આવી પહોંચ્યા છે. સમય શ્રોતાઓ કહેવાય છે ને કે સમય મળે ત્યારે નહીં પણ મન થાય ત્યારે પોતાના લોકોને યાદ કરજો. સમય મળે નહીં ત્યારે નહીં પણ જ્યારે મન થાય ને ત્યારે પોતાના લોકોને યાદ કરજો. કારણ કે કહેવાય છે ને જે સંબંધો છે ને ફુરસદથી નહીં પણ લાગણીથી ટકે છે. જ્યારે સંબંધની વાત કરીએ છીએ ને જે સંબંધ મનથી બંધાયેલા હોય છે ને

સંબંધ લાંબા સમય સુધી ટકી રહે છે અને લાગણીથી ટકે છે. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લેવાય વાલમ આવો ને જીગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું લવની ભવાઈનું એલ્બમનું ગીત છે ઓન યોર વે.

ગીત બહાર કાર્યક્રમ ચાલી રહ્યો છે ગુજરાતી ગીત બહાર કાર્યક્રમ એમબીસી રેડિયો પર અને સ્ટુડિયોની ગલેરમાં 1:58 થઈ ગઈ છે. જ્યારે આપણે ટાઈમની વાત કરીએ, સમય કોઈની રાહ જોતો નથી, પણ જે સમયને સમજી લે છે ને એ બધાથી આગળ નીકળી જાય છે. કહેવાય ને કે ભાઈ ઘડિયાળના કાંટા કરતાં ભાઈ આપણા નિર્ણયના કાંટા વધુ મહત્ત્વના છે, કાલે કરીશું એમ વિચારવામાં આજને જતા ના કરતા. એટલે કહેવાય છે ને કે ભાઈ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ને આજને છે તે આજને જીવી લો, કાલનું વિચારવા કરતા ભાઈ આજને જીવવાનું બંધ ના કરી દો. અને આજનો જ દિવસ જે મળ્યો છે ને મસ્તી અને મજામાં જીવી લો, કાલે કોને ખબર શું થવાનું છે. તેની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ લતા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ગીત બહાર કાર્યક્રમ અને સ્ટુડિયોની ઘડિયાળમાં 2:05 થઈ ગઈ છે. તો એક એ સુંદર વાક્યની જ્યારે વાત કરીએ, દરેક સંબંધ સમય પ્રમાણે બદલાઈ જાય છે, પણ કંઈક એવા લોકો હોય છે જે બદલાયા વગર પણ સંબંધનો અર્થ બદલી નાખે છે. એની સાથે આપણે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લેવામાં આવ્યું છે ઋત્વી પંડ્યાના અવાજમાં, સૂર્યવંશ એલ્બમમાંથી ઓન યોર વે.

બસ ભાઈ, એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. ગુજરાતી કાર્યક્રમના આપણે સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ફરીથી રવિવારે સવારે 10 વાગે મળીશું. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.